દયમારે પરદા ઉઠાયો આમાં દેના ભરખેરા મખમાલી ફૂલદા મારસી ધન ધુલદા બહીની આવને છીન ગઈલા કોટ સંધીર સાથી માતાશી આશુ વાગાવને છ